0: આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જીની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત
2: बेटा मैं कल अपने भतीजे के घर होके आया देखकर हैरान रह गया कि वो लोग दिन भर एसी चलाते हैं रोज वॉशिंग मशीन चलाते हैं घर में दो दो फ्रिज हैं फिर भी उसका बिजली बिल पता है कितना आता है जीरो मैंने पूछा तो भतीजा बोला चाचा जी सब ऊपर वाले की दया है मतलब सोलर पैनल की मैंने सोचा अब तो लगवाना ही पड़ेगा
3: पीएम सूर्य घर मुफ्त बिजली योजना जुड़ने के लिए रजिस्टर करें PM सूर्य घर .gov.in पर

ભાઈ ને બોનો, ઘર થકી નીકળતે વખતે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હે. માં ની દુઆ, પિતા ની ઉમ્મીદ, સોરની મુસ્કાન હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો. એક નાની સી સાવધાની હેતી જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમ કે ઘેરે કોઈ આપણું ઇંતજાર કરી રહ્યું હે. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત. જાગૃતિ બુન, આપે કારે સોચ્યું હે? અગર આ બુંદે રૂકી જાયેંગા તો હું થાય? નાના અંજલિ બુન, હું થા ગા? અરે જાગૃતિ બુન, આપણી જે નદી હે એ હુકી જાયેંગા, ખેતર બંજર થઈ જાયેંગા, ને આપણું જીવન જે હે એ ભી રૂકી જાગા. ઓ અંજલિ બુન, એટલે જ મન કહે હે કે પાણી તો કાલ હે, પાણી થકી જ આપણું જીવન હે. હોવે જાગૃતિ બુન, હર બુન મેં આપણું જીવન હે, ને આજ ધરતી માતાનું સંબલ હે. હોવે અંજલિ બુન, આપણે ભાઈ બહેન થકી આપણે અનુરોધ કરા કે નરને ખુલ્લો ન રાખવો, બારિશને પાણીનો સંગ્રહ કરવો. આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢીનું જીવન સફળ થઈ જાગા. હોવે હોવે જાગૃતિ બુન, આપણે ભાઈ બહેનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો, ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હે આ આપણી પહેચાન હે, હર બુંદનું મોલ આપણે જાણો. વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.